इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्ती नु स्वरूप ब्रह्मा वगैरे देवो पण जाणी शकता नथी, तेथी ते अग्निया कहवायश। ज्यानो अंत छेडोज मळतो नथी, तेथी ते अंताश। ज्यानो लक्ष जोई शकातो नथी, तेथी अलक्ष्याश। ज्यानो जन्म समजवामा आवतो नथी, तेथी ते अजाश। ए एकली सर्वत्र व्याप्त छे, तेथी एका। અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા આનું ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે। મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આજ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના દું એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અથર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

तोहं संसारार्णव दारिणी। ते दुर्गा देवी नु हूँ वंदन करू छु के जे बधा मंत्रों मा मातृका मूल अक्षर रूपे रहेला छे, शब्दों मा अर्थ रूपे, ज्ञानों मा ए चिन्मयातीत के चिन्मयानंद रूप छे, शून्यों मा शून्य साक्षिणी छे, जनाथी बीजू कोई श्रेष्ठ नथी ते देवी दुर्गा नामे विख्यात छे, જેમને ઓળખવા મુશ્કેલ છે, એથી દુર્ગની છે, જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગા દેવીને અમે પ્રણામ કરી છે। વળી તે દુર્ગા દેવી કે જે

કે આમ નવરાત્રિ, પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત નવરાત્ર એ શબ્દ જોઈએ. સંસ્કૃતમાં એનો વિગ્રહ કરવામાં આવે તો નવાનામ રાત્રિણામ સમૂહ ઇતિ નવરાત્રમ, એ દ્વિગુ સમાસ છે. હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ. આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે. નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી, એમના નવ નામ છે. તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે, તે આ નામ છે.

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ

નવદુર્ગા. પહેલું સ્વરૂપ છે એમાં શૈલપુત્રી. નવરાત્રના નવ દુર્ગાઓના સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. આ શૈલપુત્રી પાર્વતી દેવી છે. શૈલ પર્વતોના અધિરાજ હિમાલયના પુત્રીનું પાર્વતી નામ છે એ તો જાણીતું જ છે, અને એ જ પાર્વતી શૈલપુત્રી. ગિરિરાજ હિમાલયના આ પુત્રી પાર્વતી દેવી જોકે સૌના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તેમના પુત્રી તરીકે પ્રગટ થયા, તેથી આ શૈલપુત્રી એમ કહેવાય છે. શૈલપુત્રી નવદુર્ગાઓમાં પ્રથમ ક્રમમાં આવે છે. એમનું વંદન આ રીતે થઈ

ലപുത്രീം യശസ്വിനീം. അർത്ഥ: വൃഷ ബളരൂപരി ത്രിശൂലിനെ ധാരണ കരനാരാ, જેમના મુગટમાં અર્ધચંદ્ર છે એવા યશસ્વિની શૈલપુત્રી હિમાલય તનયાને મારા મનોરથની સિદ્ધિને માટે વંદન કરું છું. જો કે આ મહાદેવી સર્વ જગતના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ એને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા, તેથી તે શૈલપુત્રી કહેવાયા છે. નવરાત્રના આ પ્રથમ દિવસે નવદુર્ગામાં શૈલપુત્રીને વંદન કરીને આપણે કૃતાર્થ થઈએ. ઓમ શાંતિ. તો પછી આ મહાન મહાન એવા સુપર્વના સમયે રાષ્ટ્રના મંગલ માટે, વિશ્વના મંગલ માટે અને સૌના કલ્યાણને માટે ચાલો આપણે સર્વ દેવીમય દુર્ગાની વંદના કરીએ.